0: જેને આપણે હાલ અહં એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિ ને બચાવો ભવિષ્ય ને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर।

કહેવાય જયવીરે એક બૈરું મજબૂત બને હે તયવીરે પૂરો પરિવાર મજબૂત બને હે પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી આવે હે અધિકાર થકી સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે એને મળે હે આત્મવિશ્વાસ રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત તો આવો બોલો આજે મળીને આવાજ ઉઠાવો એટલે હંગરી સૂર્યે હંગરી બોને હંગરી માય આપણા હકને જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે બોનને અધિકાર કેમ કે અધિકાર જ અસલી તાકાત હે વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: कार्यक्रम समस्या समाधान में आप सब भाई बहनों घने मन स्वागत है। आप सब हम रेडियो हो आपू सामुदायिक रेडियो वागर रेडियो 90.8 FM माते ने मुहू आपने हाथे आपनी बोन अंजलि पारेश्वर
1: ने मुहू आपनी बोन जागृति भट्ट
0: स्वीकार करो अम्बे नु राम राम।
1: હવે ભાઈ પણ લઈને હાજર થઈ ગયો હા કાર્યક્રમ સમસ્યા સમાધાનને એક નવા વિષયને હાથે। આજના આ કાર્યક્રમને માધ્યમ થકી અંજલિબેન આપણે વાતે રહેવાવાળી હૈ કે બઢતી બેરોજગારીની સમસ્યા હું અને આનું હું સમાધાન થઈ શકે। જેમ કે આજે આપણે દેખું કે આ એક એવી સમસ્યા હૈ જે કેવલ કયા ભી વ્યક્તિ આ પરિવારને નથી બલ્કિ હેતે સમાજ ને દેશની ચિંતાનો વિષય બની ચુક્યું હૈ। બેરોજગારી કેવલ નોકરી આપણે નહીં મળે એવા સ્થિતિમાં નથી બલ્કિ આ વ્યક્તિને આત્મવિશ્વાસ પરિવારની આર્થિક સ્થિતિ ને સમાજને વિકાસને ભી પ્રભાવિત કરે હૈ। આજના કાર્યક્રમની માધ્યમથી કી ભી આપણે જાણવામાં રહ્યા કે બેરોજગારી તઈ વરે ઉત્પન્ન થાય અંજલિબેન જઈ વરે કામ કરવાની ઈચ્છા ને ક્ષમતા રાખવાળા લોકોને એની યોગ્યતાને અનુસાર રોજગાર નથી મળતો। આજે શિક્ષિત યુવાની સંખ્યા બળી રહી હૈ પણ રોજગારના અવસર એની ગતિ થકી નથી વધી રહ્યા। પરિણામ સ્વરૂપ આપણે દેખા કે લાખો યુવા ડિગ્રી લઈને નોકરીની તલાશમાં ભટકી રહે હૈ।
0: હવે જાગૃતિ બુન આપે સહી કીધું તો આજે કાર્યક્રમમાં આના વિશે માતે આપણે ભાઈ બુનો થકી ઘણા કની વાતે થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરા એની પહેલા આપણે ભાઈ બુનોને આપણે હમરાવી દા ગીત ને મોરે કરા આપણી વાતે।
1: હવે તો ભાઈ બુન આપ હમરતરો આપણો રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માતે।

0: જાગૃતિ બુન, ગીત તો આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે ભાઈ બુનોનું આપણે સ્વાગત કરો હો આપણે આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. જેમ કે ગીત કે પહેલા આપણે વિષય ઉતાર્યો તું ને વાતચીતની શરૂઆત બી થઈ ગઈ હતી કે હર તે જે ભણ્યા ગણ્યા યુવા સાથી હે એ આપણે નોકરી બદલે આમના તેમના ફરી રહે. આપણે દેખો હો કે ગામો મેં બેરોજગારીની જે સમસ્યા હે એ બળવાના ઘણા કાના કારણ હે. કેમ કે આપણે દેખો હો કે એના મનકની કૌશલની કમી ને કારણ એ નથી ભણી પાતા. આજે કેવલ ડિગ્રી હોવું જ પર્યાપ્ત નથી, બલ્કિ તકનીકીનું જ્ઞાન, વ્યવહારિક કૌશલ ને નવી નવી ચીજે શીખવાની ક્ષમતા બી હોવી જરૂરી હે. ઘણા ખરા જે કિસાન ભાઈ બુન હે એ ખેતી થકી દૂર જઈ રહે. આપણે દેખો હો કે પહેલે ગામના જે યુવા હતા એ ખેતી, પશુપાલન ને ઘણા આકારના પારંપરિક જે કાર્ય હતા એ થકી જોડતા રહેતા હતા. જેન થકી એણાને કને કામ રહેતું હતું, એના કામનું અલગ જ એક મહત્વ હતું. પણ અવડેના ટાઈમે આપણે દેખી રહ્યો કે યુવા જે હે એ નોકરીની તલાશમાં આમના તેમના ભટકીને આપણું જીવન ખરાબ કરી રહે. એસ આપણે દેખો કે હર વર્ષ રોજગારની તલાશમાં ઘણા આકારના જે યુવા સાથી હે એ ભટકી રહે. કેમ કે જનસંખ્યા જેટલી વધી રહી હે એટલા રોજગારના અવસર નથી મળી પાઈ રહ્યા.
1: હવે અંજલિ પણ આપણે દેખો કે બેરોજગારીના ઘણા કારણ હે. સબતે કી મોટું કારણ જનસંખ્યા મેં લગાતાર વૃદ્ધિ હે. જે વરે જનસંખ્યા તેજી થકી વધે હે તે વરે રોજગારની માંગ ભી વધતી જાય હે. પણ રોજગારના સાધન સીમિત થઈ ગયા હે.
0: હવે
1: કારણ કે હેતને કામ નથી મળી પાતું. બીજું કારણ હે શિક્ષા અને રોજગારને વેસમાં વર્તુ અંતર. આજે ભી આપણે દેખો કે ઘણા વખત શિક્ષા પ્રણાલી યુવાઓને વ્યવહારિક કૌશલ નથી આપી પાતી, જેના થકી નોકરી બદલે પૂરી તરહ તૈયાર નથી થઈ શકતા.
0: હવે
1: તકનીક વિકાસ ભી આપણે દેખ અંજલિ કે ઘણા ક્ષેત્ર માં બેરોજગારીનું કારણ બની રહ્યું હે. મશીન ને સ્વચાલન ના બળતા ઉપયોગ થકી આપણે દેખ કે ઘણા પારંપરિક કાર્ય કમ થઈ ગયા હે. એને અલાવા ગ્રામીણ ક્ષેત્ર માં ભી ઉદ્યોગ ને રોજગાર ના અવસર ની કમી ને કારણ મનકર શહેર ની ઓર પલાયન કરી રહે. જે આપણે દેખ કે રોજગાર બદલે પ્રતિસ્પર્ધા વધારે વધી ગઈ હે.
0: હવે જાગૃતિ પણ આપે સહી કીધું, આનું આપણે દેખ હોય કે ઘણા આકારનું અસર પડે હે. કેમ કે આપણે દેખ હોય કે બેરોજગારીનું અસર કેવલ આપણે પૈસા માટે જ નથી પડતું, ઘણા આકારના મનકની જીવન માટે ભી પડે હે. આપણે દેખ હોય કે આંતકી આપણી આય પ્રભાવિત થાય હે, પરિવાર માટે આપણે બોજ બની જાય, કર્જની સમસ્યા વધી જાય હે, એની સાથે માનસિક તનાવ ભી આપણને થઈ જાય, ચિંતા, આત્મવિશ્વાસની કમી ને નિરાશાનો માહોલ આપણને થઈ જાય હે. સામાજિક અસર ભી આપણે દેખો હો કે પડે હે. પરિવારનો મન કરીને એકબીજાની બે વાતે સાંભળવા મેં મળે હે, રિશ્તો મેં દૂરી આવી જાય ને સામાજિક કટાવ ભી થઈ શકે. આપણે દેખો હો કે ઘણા કને જે યુવા હે એ બીજા યુવા તકી આપણે તુલના કરીને આપણા જીવનને ખરાબ ભી કરી દે. પણ ભાઈ બહેનો યાદ રાખો કે બેરોજગારી કયા મહનતની પહેચાન નથી, આ એક એવી સ્થિતિ હે જેને આપણે ટેમ માટે બદલી શકો.
1: હવે અંજલિબન બેરોજગારીનો પ્રભાવ કેવલ આર્થિક નથી રહેતું, બલ્કે લાંબા સમય સુધી રોજગાર નહીં મળવા માટે વ્યક્તિ માનસિક તનાવ, નિરાશા અને આત્મવિશ્વાસની કમીનો શિકાર થઈ જાય. પરિવારની આય કમ થવા થકી જીવન સ્તર પ્રભાવિત થઈ જાય ને ઘણી સામાજિક સમસ્યા ભી જન્મ લઈ લે હે. આ પ્રશ્ન હે કે આ સમસ્યાનું સમાધાન શું હે? તો સબતે કી પહેલે આપણે શિક્ષા રોજગાર ઉન્મુખ બનાવવી હોગા. આપણે જે યુવા હે એને કેવલ ડિગ્રી નથી બલ્કે કૌશલ આધારિત પ્રશિક્ષણ ભી આપવું હોગા. કમ્પ્યુટર, ડિજિટલ તકનીક, કૃષિ પ્રસંસ્કરણ, હસ્તશિલ્પ ને બીજા વ્યવસાયિક ક્ષેત્ર માં ભી પ્રશિક્ષણ રોજગારના અવસર આપણને પેદા કરવા હોગા. બીજું હે સ્વરોજગાર ને બનાવવું હોગા. કેમ કે આપણે દેખો કે આપણે જેટલા ભી ભાઈ બહેન હે આ છોટા છોટા વ્યવસાય, સ્ટાર્ટઅપ, કૃષિ આધારિત ઉદ્યોગ, ડેરી, બકરી પાલન, મધુમક્ખી પાલન ઉદ્યમ, આ સબ ઉદ્યમ શરૂ કરેગા તે સ્વયં આપણે હાથે બીજાને ભી રોજગાર આપી શકેગા.
0: હવે
1: તો આપણે ભાઈ બહેનોને આણા કાર્યક્રમના માધ્યમ થકી આપણે એ જ કહેવું ચાહુંગા કે ગ્રામીણ ક્ષેત્ર માં ઉદ્યોગ ને લઘુ ઉદ્યોગ નો વિકાસ ભી ઘણો જરૂરી હે. આના થકી ગામ માં રોજગાર ઉપલબ્ધ રહેગા અને શહેરની ઓર પલાયન ભી કમ થાયગા. સરકાર, નિજી ક્ષેત્ર અને સમાજને મળીને એવું વાતાવરણ નિર્માણ કરવું હોગા કે આપણે જે ભાઈ બહેન એ આપણી પ્રતિભાને વટાડી શકેગા ને અગર એ વટાડેગા તો એને એવા અવસર આપણને આલવા જોઈએ.
0: હવે જાગૃતિ બહેન આપે સહી કીધું, એને સાથે આપણે ભાઈ

0: બુનન ને સોચ બદલવાની ભી જરૂરત હે. કોઈ ભી કામ નાનું મોટું નથી થતું. હર મનક જે ઈમાનદારી થકી કામ કરે હે એનું કામ સન્માનજનક રહે હે. એની સાથે આપે ઘણા કની વાતે બતાડી હે કે હરતે આપણે ભાઈ બોન હે જે બેરોજગારીની સમસ્યાનું સમાધાન કરી શકે. એની સાથે આપણે જે ભાઈ બોન હે એ સ્થાનીય સ્તર માટે ઘણા એવા કાર્ય કરી શકે જિંદગી એ આપણા જીવનને બદલી શકે. કેમ કે અવળેના ટાઈમ બેરોજગારી જે સમસ્યા હે એ સમાજની સપ્તકી મોટી ચુનૌતી બની ચૂકી હે. આ એક એવી સમસ્યા હે જેનું કોઈ સમાધાન નથી. આવશ્યકતા કેવલ આ છે કે આપણે સહી દિશા સકારાત્મક સોચ ને નિરંતર પ્રયાસ કરતા રહો. જે વખત આપણે આ સમજી લો કે રોજગાર કેવલ નોકરી પાવું નથી, રોજગારનો અર્થ હે આપણે જ્ઞાન કૌશલ ને મહેનત ને બલ માટે સન્માનપૂર્વક જીવન યાપન કરો. આજે ટેમ બદલી રહ્યું હે, અવસરનું સ્વરૂપ ભી બદલી ગયું હે. યુવાને જુએ કે ઈ ઘણા આકારની તૈયારી કરે, નવી ચીજો ને હી કે મહેનત કરવા તકી વાય ને રે ને સંભાવના જે ભી હે આપણા જીવનમાં એને ખુલીને આપણે માણી લે. એ કૃષિ ભી કરી શકે, પશુપાલન ભી કરી શકે, લઘુ ઉદ્યોગ, ડિજિટલ સેવા ને સ્વરોજગાર ભી કરી શકે. એને માધ્યમ થકી એ આપણા જીવનમાં અલગ આપણી એક પહેચાન ભી બનાવી શકે.
1: હવે અંજલિ બન આપણે ભાઈ બહેનોને એ જ કહેવો છે આ કાર્યક્રમને માધ્યમ થકી કે બઢતી બેરોજગારી ગંભીર ચુનૌતી હે, પણ આ એવી સમસ્યા નથી જેનું સમાધાન સંભવ નહીં હો. અગર સરકાર રોજગારના અવસર વધાવીંગા, શિક્ષાને વ્યવહારિક બનાવીંગા ને યુવા સ્વયં કૌશલ્યુક્ત રહેગા, આ જેટલી ભી ચુનૌતી હે એ અવસર મેં બદલી જાગા. આપણે ભાઈ બહેનોને ઈસ કંગા કે અવસર હમેશા તૈયાર લોગોને હાથ આલે હે. અગર આપણે પાસે જ્ઞાન હો, કૌશલ હો ને મહેનત કરવાનો સંકલ્પ હો તો બેરોજગારીનો અંધેરો જે રસ્તો હે એ ભી સફળતાની રોશની મેં બદલી જાગા. બસ આપણને પ્રયાસ કરવાની જરૂરત હે.
0: હવે જાગૃતિ બુન આપે સહી કીધું, એને સાથે સમાજ ને પરિવારની ભી આ જિમ્મેદારી બને હે કે એ યુવાઓનું મનોબલ વધાવે. એણની તુલના એકબીજા તકી ન કરી ને નવ જ રાષ્ટ્ર હે એણમે એણને જવાન બલ્લે પ્રેરિત કરે. જે વખત એક યુવા આત્મવિશ્વાસ ને હાથે આગળી વધે હે તે નવી નવી ચીજે હીકે હે ને આપણા જે અવસર હે એણને ઉપલબ્ધિઓ મેં બદલીને બેરોજગારીની સમસ્યા તકી દૂર જઈ શકે. તો આશા કરહ જાગૃતિ બુન કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનોની કમી હોંગા. કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટો પડવાનો. તો સૂટો તો પડ, પણ સાથે પહેલા આપણે ભાઈ બોનોને આપણું પતું બતાડ દો તાકી આ શું આ કાર્યક્રમ એણને કેવું લાગ્યું એની બારામાં એ રાય સુછા આપણને આલી શકે આપણે અણા પતા માટે.
1: તો ભાઈ બોન લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે અણા નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બુનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષય ને હાથે તારુદી. રામ રામ. રામ રામ.

એવું કહેવાય જૈવરે એક બૈરું મજબૂત બને હે તૈવરે પૂરો પરિવાર મજબૂત બને હે પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી આવે હે અધિકાર થકી સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી જમીન પૈસા માથે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે એને મળે હે આત્મવિશ્વાસ રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત તો આવો બોલો આજે મળીને આવાજ ઉઠાવો એટલે હંગરી સૂર્યે હંગરી બુને હંગરી માય આપણા હકની જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે બોનને અધિકાર કેમ કે અધિકાર જ અસલી તાકાત હે વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: આપે ક્યારે વિચાર કર્યો હૈ કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હૈ જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હૈ એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હૈ એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હૈ
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તક ઇસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે
0: આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: कार्यक्रम समस्या समाधान में आप सब भाई बहनों घणे मन स्वागत है। आप सब हम रेडियो हो आपणो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM माते ने मु हूं आपने हाथे आपनी बोन अंजलि पारेश्वर
1: ने मु हूं आपनी बोन जागृति भट्ट।
0: स्वीकार करो अंबे नु
1: राम राम। હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયો કાર્યક્રમ સમસ્યા સમાધાન ને એક નવા વિષય ને હાથે। આજના આ કાર્યક્રમ ને માધ્યમ થકી અંજલિ બોન આપણે વાતે રહેવા વાળી હે કે બઢતી બેરોજગારી ની સમસ્યા હું અને આનું હું સમાધાન થઈ શકે। જેમ કે આજે આપણે દેખો કે આ એક એવી સમસ્યા હે જે કેવલ કયા ભી વ્યક્તિ યા પરિવાર ને નથી બલ્કિ હેતે સમાજ ને દેશ ની ચિંતા નું વિષય બની ચુક્યું હે। બેરોજગારી કેવલ નોકરી આપણે ની મળે એવા સ્થિતિ માં નથી બલ્કિ આ વ્યક્તિ ને આત્મવિશ્વાસ પરિવાર ની આર્થિક સ્થિતિ ને સમાજ ને વિકાસ ને ભી પ્રભાવિત કરે હે। આજના ના કાર્યક્રમ ની માધ્યમ થી ભી આપણે જાણવા વાળા હા કે બેરોજગારી તે વરે ઉત્પન્ન થાય અંજલિ બોન જે વરે કામ કરવાની ઈચ્છા ને ક્ષમતા રાખવાળા લોકો ને એની યોગ્યતા ને અનુસાર રોજગાર નથી મળતો। આજે શિક્ષિત યુવા ની સંખ્યા બળી રહી હૈ પણ રોજગાર ના અવસર એની ગતિ થકી નથી વધી રહ્યા। પરિણામ સ્વરૂપ આપણે દેખા કે લાખો યુવા ડિગ્રી લઈને નોકરી ની તલાશ માં ભટકી રહે હૈ।
0: હવે જાગૃતિ બુન આપે સહી કીધું તો આજે કાર્યક્રમ માં આના વિશે માતે આપણે ભાઈ બુનો થી ઘણા કની વાત થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણે ભાઈ બુનો ને આપણે હમરાવી દા ગીત ને મોરે કરા આપણી વાતે।
1: હવે તો ભાઈ બુન આપ હમરતરો આપણો રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માતે।

0: જાગૃતિ બોન, ગીત તો આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે ભાઈ બોનોનું આપણે સ્વાગત કરો હો આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. જેમ કે ગીત કે પહેલા આપણે વિષય ઉતાર્યો તો વાતચીતની શરૂઆત બી થઈ ગઈ હતી કે હરતે જે ભણ્યા ગણ્યા યુવા સાથી હે એ આપણે નોકરી બદલે આમના તેમના ફરી રહે. આપણે દેખો હો કે ગામો મેં બેરોજગારીની જે સમસ્યા હે એ બળવાના ઘણા કાના કારણ હે. કેમ કે આપણે દેખો હો કે એના મનકની કૌશલની કમીને કારણ એ નથી ભણી પાતા. આજે કેવળ ડિગ્રી હોવું જ પર્યાપ્ત નથી, બલ્કિ તકનીકીનું જ્ઞાન, વ્યવહારિક કૌશલ ને નવી નવી ચીજે શીખવાની ક્ષમતા બી હોવી જરૂરી હે. ઘણા ખરા જે કિસાન ભાઈ બોન હે એ ખેતી થકી દૂર જઈ રહે હે. આપણે દેખો હો કે પહેલે ગામના જે યુવા હતા એ ખેતી, પશુપાલન ને ઘણા આકારના પારંપરિક જે કાર્ય હતા એની થકી જોડતા રહેતા હતા, જેન થકી એણાને કને કામ રહેતું હતું. એના કામનું અલગ જ એક મહત્વ હતું. પણ અવડેના ટાઈમે આપણે દેખી રહ્યા હોય કે યુવા જે હે એ નોકરીની તલાશમાં આમના તેમના ભટકીને આપણું જીવન ખરાબ કરી રહે હે. એસ આપણે દેખ્યો હો કે હર વર્ષ રોજગારની તલાશમાં ઘણા આકાના જે યુવા સાથી હે એ ભટકી રહે હે. કેમ કે જનસંખ્યા જેટલી વધી રહી હે એટલા રોજગારના અવસર નથી મળી પાઈ રહ્યા.
1: હવે અંજલિ પણ આપણે દેખો કે બેરોજગારીના ઘણા કારણ હે. સબસે કી મોટું કારણ જનસંખ્યા મેં લગાતાર વૃદ્ધિ હે. જે વરે જનસંખ્યા તેજી થકી વધે હે તે વરે રોજગારની માંગ ભી વધતી જાય હે. પણ રોજગારના સાધન સીમિત થઈ ગયા હે.
0: હવે
1: કારણ કે હેતને કામ નથી મળી પાતું. બીજું કારણ હે શિક્ષા અને રોજગારની વેશમાં વર્તુ અંતર. આજે ભી આપણે દેખો કે ઘણા વખત શિક્ષા પ્રણાલી યુવાઓને વ્યવહારિક કૌશલ નથી આપી પાતી, જેના થકી નોકરી બદલે પૂરી તરહ તૈયાર નથી થઈ શકતા.
0: હવે
1: તકનીક વિકાસ ભી આપણે દેખ અંજલિ મૂન કે ઘણા ક્ષેત્રમાં બેરોજગારીનું કારણ બની રહ્યું હે. મશીન ને સ્વચાલનના બઢતા ઉપયોગ થકી આપણે દેખ કે ઘણા પારંપરિક કાર્ય કમ થઈ ગયા હે. એને અલાવા ગ્રામીણ ક્ષેત્રમાં ભી ઉદ્યોગ ને રોજગારના અવસરની કમીને કારણ મનકા શહેરની ઓર પલાયન કરી રહ્યા હે. જે આપણે દેખ કે રોજગાર બદલે પ્રતિસ્પર્ધા વધારે વધી ગઈ હે.
0: હવે જાગૃતિ પણ આપે સહી કીધું, આનું આપણે દેખ કે ઘણા આકારનું અસર પડે હે. કેમ કે આપણે દેખ કે બેરોજગારીનું અસર કેવળ આપણે પૈસા માટે જ નથી પડતું, ઘણા આકારના મનકની જીવન માટે ભી પડે હે. આપણે દેખ કે આંતે કી આપણી આય પ્રભાવિત થાય હે, પરિવાર માટે આપણે બોજ બની જ, કર્જની સમસ્યા વધી જાય હે. એની સાથે માનસિક તનાવ ભી આપણને થઈ જા, ચિંતા, આત્મવિશ્વાસની કમી ને નિરાશાનો માહોલ આપણામાં થઈ જાય હે. સામાજિક અસર ભી આપણે દેખ કે પડે હે. પરિવારનો મન કરીને એકબીજાની બે વાતે સાંભળવા મેં મળે હે, રિશ્તોમાં દૂરી આવી જાય ને સામાજિક કટાવ ભી થઈ શકે. આપણે દેખ કે ઘણા કને જે યુવા હે એ બીજા યુવા થકી આપણે તુલના કરીને આપણા જીવનને ખરાબ ભી કરી દે હે. પણ ભાઈ બહેનો યાદ રાખો કે બેરોજગારી કયા માનકની પહેચાન નથી, આ એક એવી સ્થિતિ હે જેને આપણે ટેમ માટે બદલી શકો.
1: હવે અંજલિ બોન, બેરોજગારીનો પ્રભાવ કેવળ આર્થિક નથી રહેતો, બલ્કે લંબા સમય સુધી રોજગાર નહીં મળવા માટે વ્યક્તિની માનસિક તનાવ, નિરાશા અને આત્મવિશ્વાસની કમીનો શિકાર થઈ જાય. પરિવારની આય કમ થવા થકી જીવન સ્તર પ્રભાવિત થઈ જાય ને ઘણી સામાજિક સમસ્યા ભી જન્મ લઈ લે હે. આ પ્રશ્ન હે કે આ સમસ્યાનું સમાધાન શું હે? તો સબસે કી પહેલે આપણે શિક્ષા રોજગાર ઉન્મુખ બનાવવી હોગા. આપણે જે યુવા હે એને કેવળ ડિગ્રી નથી બલ્કે કૌશલ આધારિત પ્રશિક્ષણ ભી આપવું હોગા. કમ્પ્યુટર, ડિજિટલ તકનીક, કૃષિ પ્રસંસ્કરણ, હસ્તશિલ્પ ને બીજા વ્યવસાયિક ક્ષેત્રમાં ભી પ્રશિક્ષણ રોજગારના અવસર આપણને પેદા કરવા હોગા. બીજું હે સ્વરોજગારને બનાવવું હોગા. કેમ કે આપણે દેખો કે આપણે જેટલા ભી ભાઈ બોન હે આ છોટા છોટા વ્યવસાય, સ્ટાર્ટઅપ, કૃષિ આધારિત ઉદ્યોગ, ડેરી, બકરી પાલન, મધુમક્ખી પાલન યા ઉદ્યમ, આ સબ ઉદ્યમ શરૂ કરેંગા તે સ્વયં આપણે હાથે વિઝન એ ભી રોજગાર આપી શકેંગા.
0: હવે
1: આપણે ભાઈ બહેનોને આ કાર્યક્રમ માધ્યમ થકી આપણે એ જ કેવું ચંગા કે ગ્રામીણ ક્ષેત્રમાં ઉદ્યોગ ને લઘુ ઉદ્યોગ નો વિકાસ ભી ઘણું જરૂરી હે. આના થકી ગામે રોજગાર ઉપલબ્ધ રહેગા અને શહેરની ઓર પલાયન ભી કમ થાયગા. સરકાર, નિજી ક્ષેત્ર અને સમાજને મળીને એવું વાતાવરણનું નિર્માણ કરવું હોગા કે આપણે જે ભાઈ બહેન એ આપણી પ્રતિભાને વટાડી શકેંગા ને અગર એ વટાડેંગા તો એને એવા અવસર આપણને આલવા જોઈએ.
0: હવે જાગૃતિ બોન આપે સહી કીધું, એને સાથે આપણે ભાઈ અને બોનોને સોચ બદલવાની ભી જરૂરત હે. કોઈ ભી કામ નાનું મોટું નથી થતું. હર મનક જે ઈમાનદારી થકી કામ કરે હે એનું કામ સન્માનજનક રહે હે. એને સાથે આપે ઘણા કની વાતે વટાડી હે કે હરતે આપણે ભાઈ બોન હે જે બેરોજગારીની સમસ્યાનું સમાધાન કરી શકે. એની સાથે આપણે જે ભાઈ બોન હે એ સ્થાનીય સ્તર માટે ઘણા એવા કાર્ય કરી શકે જેનથી એ આપણા જીવનને બદલી શકે. કેમ કે અવડેના ટાઈમમાં બેરોજગારી જે સમસ્યા હે એ સમાજની સૌથી મોટી ચુનૌતી બની ચૂકી હે. આ એક એવી સમસ્યા હે જેનું કોઈ સમાધાન નથી. આવશ્યકતા કેવળ આ છે કે આપણે સહી દિશા, સકારાત્મક સોચ ને નિરંતર પ્રયાસ કરતા રહો. જે વખત આપણે આ સમજી લો કે રોજગાર કેવળ નોકરી પાવું નથી, રોજગારનો અર્થ હે આપણે જ્ઞાન કૌશલ ને મહેનત ને બલ માટે સન્માનપૂર્વક જીવન યાપન કરો. આજે ટેમ બદલી રહ્યું હે, અવસરનું સ્વરૂપ ભી બદલી ગયું હે. યુવાને જુએ કે ઈ ઘણા કાની તૈયારી કરે, નવી ચીજે ને હી કે મહેનત કરવા તકી વાયને રે, ને સંભાવના જે ભી હે આપણે જીવન મે એને ખુલીને આપણે મળી લે. ઈ કૃષિ ભી કરી શકે, પશુપાલન ભી કરી શકે, લઘુ ઉદ્યોગ, ડિજિટલ સેવા ને સ્વરોજગાર ભી કરી શકે. એને માધ્યમ તકી એ આપણા જીવન મે અલગ આપણી એક પહેચાન ભી બનાવી શકે.
1: હવે અંજલિ બન આપણે ભાઈ બહેનો ને ઈસ કેવો ચંગાણા કાર્યક્રમ ને માધ્યમ તકી એ બઢતી બેરોજગારી ગંભીર ચુનૌતી હે, પણ આ એવી સમસ્યા નથી જેનું સમાધાન સંભવ નહીં હો. અગર સરકાર રોજગારના અવસર વધાવીંગા, શિક્ષાને વ્યવહારિક બનાવીંગા ને યુવા સ્વયં કૌશલ્યુક્ત રહેંગા, આ જેટલી ભી ચુનૌતી હે એ અવસર મેં બદલી જાગા. આપણે ભાઈ બહેનો ને ઈસ કંગા કે અવસર હમેશા તૈયાર લોગો ને હાથ આલે હે. અગર આપણે પાસે જ્ઞાન હો, કૌશલ હો ને મહેનત કરવાનો સંકલ્પ હો, તો બેરોજગારી નો અંધેરો જે રસ્તો હે એ ભી સફળતાની રોશની મેં બદલી જાગા. બસ આપણને પ્રયાસ કરવાની જરૂરત હે.
0: હવે જાગૃતિ બુન આપે સહી કીધું, એને સાથે સમાજ ને પરિવાર ની ભી આ જિમ્મેદારી બને હે કે એ યુવાનું મનોબલ વધાવે, એણની તુલના એકબીજા તકી નહીં કરી ને નવ જ રાષ્ટ્ર હે એણમે એણને જવાન બલ્લે પ્રેરિત કરે. જે વખત એક યુવા આત્મવિશ્વાસ ને હાથે આગળી વધે હે, તે નવી નવી ચીજે હીકે હે ને આપણા જે અવસર હે એણને ઉપલબ્ધિઓ મેં બદલીને બેરોજગારી ની સમસ્યા તકી દૂર જઈ શકે. તો આશા કરહ જાગૃતિ બુન કે આ હંગરી વાતે આપણે ભાઈન બોનો ની કમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનો. તો સૂટા તો પડ, પણ સાથે પહેલા આપણે ભાઈન બોનો ને આપણું પતું બતાડ દો, તાકી આ શું આ કાર્યક્રમ એના ને કેવું લાગ્યું એની બારામાં એ રાય સુછાવ આપણને આલી શકે આપણે અણા પતા માટે.
1: ભાઈ બોન લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ, કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. આજે વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે અણા નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષય ને હાથે તારુદી. રામ રામ. રામ રામ.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત